આવશે. એટલા માટે સૌને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. સૌના મંદિરમાં પણ, પારણામાં પણ મહાવીરનો જન્મ થાય, અને એની સાથે સાથે સૌના હૃદયમાં પણ પ્રભુ મહાવીરનો જન્મ થાય, અને પ્રભુ મહાવીર સૌને માટે કલ્યાણકારી બને એવી શુભકામના હું તીર્થલથી પાઠવું છું. જય હો, જય હો, જય હો મહાવીર સ્વામી પ્રભુનો જય હો.

0: from Kenya, Asia, and around the world. This is East FM News. East FM
1: News. I'm Tony Ngala. President William Ruto has stepped up his development push in Bomet, laying the foundation stone for Chebuno Mother and Child Hospital as he sought to highlight his administration's healthcare agenda. The president said the government was committed to ensuring mothers achieve 6 months exclusive breastfeeding. He also defended Social Health Authority, saying it had improved healthcare access while tattooing economic stability and defending his borrowing record. The Prime Cabinet Secretary Musalia Mudavadi has dismissed political speculations over the position of Deputy President, insisting the seat is not vacant. Mudavadi says Kindiki has been instrumental in supporting the President in execution of his duties. He urged Kenyans not to be distracted by politicians making claims about the Deputy President's position.
2: Kiti cha Deputy President of Kenya is not vacant. Mheshimiwa Rais alisema amempatia Professor Kindiki nafasi hiyo, na sisi tunaheshimu uamuzi huo.
1: DCP leader Rigathi Gachagua has attacked the government over poor leadership, urging Kenyans in the United States not to rush back home due to limited jobs and failing public services. Speaking while in Oregon, Gachagua said the situation is reflecting on governance failures under President William Ruto's administration. He accused the government of failing to handle various insecurity challenges threatening Kenyans' lives ahead of the 2027 general elections.
3: Goons have taken over the country. Nowadays, goons are during daylight. In Thika Road, they stopped and robbed people for 3 hours. And Pangadi police station is 50 meters from where they were, and Mudhaiga police station is 120 meters from where they were. In between them were two police stations, but they are not bothered.
1: Mombasa County has recruited 286 new healthcare workers as the county government gears up measures to investing in medical facilities and specialized healthcare services. During the issuance of appointment letters, Governor Abdul Samad Sharif Nasir emphasized that maintaining adequate staffing levels is essential to boosting service delivery. He noted that this hiring initiative forms a core component of a comprehensive strategy aimed at transforming the county's medical sector by enhancing both facilities and personnel.
4: We need to be able to prioritize our human resource. Na ndio sababu mukaweza kuajiriwa nyinyi hapa hii leo watu 286, na ikimalizika hapa, we will definitely need to be able to have more nurses.
1: Amid growing concerns over the presence of foreign nationals in Kenya, Trans Nzoia Governor George Natembeya has warned Ugandan nationals against being illegally issued with Kenyan identification cards in order to participate in the 2027 general elections. Natembeya said the opposition would not allow such practices, urging Kenyans living in border areas to remain vigilant and prevent such incidents from taking place.
5: Hakuna mgeni ambaye atadanganywa akuja apige Kenya kura kutuchagulia viongozi wabaya alafu arudi kwao. Hawa watu wa Uganda mtakubali.
1: And in matters sports, Tusk FC will battle Sudan's Al Ahly Medina in the CAF Confederation Cup second league at Nyayo Stadium this evening, with the second round of preliminary ticket at stake. The Brewers, led by head coach Julian Meiti, are aiming at settling a 2-2 draw with the Sudan and are also hoping for home advantage as fans propel them to the next level. Tusker forward Victor Mbaomi says they are ready for the battle.
6: We are actually condemned to succeed, and it's actually not negotiable. So we do our best because we know where we actually faulted, where we made some little errors, and I'm sure we will look into that, and we'll try to put up a strong game.
1: And that's the news update on East FM. I'm Tony Ngala.
0: And that's the news from around the world on East FM. East FM. East FM. This is East FM, Kenya's premier Asian mix.
7: Broadway Bakery proudly honors the festival of Paryushan.
8: Samagra Vishwama Atyare Je Jaina Dharmani Aradhana Anetana Paryushan Mahaparva Ujvai Raya Che Te Jain Dharma Bhagwan Mahavir Dwara Pravartit Thayelo Dharma Che Ane E Dharmana સર્વોત્કૃષ્ટ પર્વ તરીકે મહાપર્વ પર્યુષણ પર્વનું આરાધન થતું હોય છે. આ પર્યુષણ પર્વમાં જ્યાં જ્યાં પણ મુનિરાજો, આચાર્ય ભગવંતો કે સાધુ સાધ્વીજી ભગવંતો બિરાજમાન હોય, ત્યાં આગળ ગ્રંથાધિરાજ કલ્પસૂત્રનું વાંચન થાય છે, અને એ કલ્પસૂત્રના વાંચનમાં ચોથા દિવસથી તે સાતમા દિવસ સુધી જે જે પ્રવચનો થાય છે તે બધા કલ્પસૂત્રના સૂત્રોને આધારે કરવામાં આવે છે. તેમાં જ્યારે ભગવાન મહાવીરના જીવનના પ્રસંગોનું વર્ણન આવે છે ત્યારે ભગવાન મહાવીર ત્રિશલા માતાની કુક્ષીમાં અવતરિત થાય છે. ત્રિશલા માતા 14 સ્વપ્ન જુએ છે અને ત્યારબાદ ભગવાન મહાવીરનો જન્મ થાય છે. એ જન્મની ઉજવણી આ વર્ષે આવતીકાલે પર્યુષણ પર્વની આરાધના દરમિયાન ધામધૂમથી કરવામાં આવશે અને ત્રિશલા માતાએ જોયેલા 14 સ્વપ્ન એ 14 સ્વપ્નનો અવતરિત થતાં બતાડવામાં આવશે. એને ફૂલની હાર માળા પહેરાવવામાં આવશે. એને માથે લઈને વાજતે ગાજતે ત્રિશલા માતાના ચિત્રની સમક્ષ પધરાવવામાં આવે છે અને એ સમગ્ર 14 સ્વપ્નની વિધિ પતી ગયા પછી છેલ્લે ત્યાં એક પારણું મૂકવામાં આવે છે અને એ પારણામાં ભગવાન મહાવીરના પ્રતીક તરીકે ચાંદીનું શ્રીફળ લઈને ભાગ્યશાળી ઊભા રહે છે. અને જ્યારે મહારાજ સાહેબ કલ્પ ત્રિશલા માતાએ પુત્રરત્નને જન્મ આપ્યો એ સૂત્રનું વાંચન પૂર્ણ કરે ત્યારે ભગવાન મહાવીરનો જય જયકાર કરવામાં આવે છે અને એ શ્રીફળને એ પારણાની અંદર જન્મના પ્રતીક તરીકે પધરાવવામાં આવે છે અને પછી બધા જ ભાવિકો એ પારણાને ઝુલાવીને આનંદ ઉલ્લાસ મનાવતા હોય છે. તિથલ શાંતિધામ આરાધના કેન્દ્રમાં પણ આ વર્ષે ધામધૂમથી પર્યુષણ પર્વ ઉજવાઈ રહ્યા છે. અહીં પણ આવતીકાલે બપોરે 4:30 થી 5:30 ની અંદર ભગવાન મહાવીરના જન્મનો મહોત્સવ ઉજવવામાં આવશે અને તેમાં આ રીતે સેંકડો ભાવિકો મસ્તક ઉપર એ 14 સ્વપ્નને એક એક સ્વપ્નને લઈને નાચતા કૂદતા જય જયકાર કરતા ભક્તિ ગીતો ગાતા ત્રિશલા માતાના ચિત્ર સમક્ષ આવશે અને ગુરુ મહારાજની સાક્ષીએ ત્યાં આગળ ત્રિશલા માતાની આગળ એ 14 સ્વપ્નને મૂકવામાં આવશે અને 14 સ્વપ્ન મૂકાઈ ગયા પછી ગુરુ ભગવંત અત્યારે અહીંયા આગળ બિરાજમાન બંધુ ત્રિપુટી મહારાજમાંના સૌથી લઘુ બંધુ જીનચંદ્રજી મહારાજ કલ્પસૂત્રમાંથી ભગવાન મહાવીરના જન્મને લગતું સૂત્ર વાંચન કરશે અને એ વાંચન પૂર્ણ થતાં જ એ પારણાની અંદર ચાંદીનું શ્રીફળ પધરાવી સૌ કોઈ એ પારણાને ઝૂલાવવા માટે આવશે. આનંદ અને ઉલ્લાસથી એ જન્મનો મહોત્સવ ઉજવવામાં આવશે. લોકો નાચી કૂદીને ખુશી મનાવશે અને ત્રિશલા માતાના ગીતો ગાવામાં આવશે. આ રીતે આવતીકાલનો દિવસ પર્યુષણ મહાપર્વની અંદર અને જૈન ધર્મના તહેવારની અંદર સમગ્ર વિશ્વની અંદર અત્યંત મહત્ત્વનો ગણવામાં આવે છે. એ દિવસે ક્યારેય પણ મંદિરમાં કે ઉપાશ્રયમાં નહીં જનારા યુવાનો પણ ખૂબ ભાવભક્તિથી મહાવીરનો જન્મ ઉજવવા માટે આવતા હોય છે. એ જ રીતે ત્યાં આગળ કેનિયામાં પણ જ્યાં જ્યાં જૈન સંઘો હશે ત્યાં આગળ આ રીતે મહાવીરનો જન્મ ઉજવવામાં આવશે. એટલા માટે સૌને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. સૌના મંદિરમાં પણ પારણામાં પણ મહાવીરનો જન્મ થાય અને એની સાથે સાથે સૌના હૃદયમાં પણ પ્રભુ મહાવીરનો જન્મ થાય અને પ્રભુ મહાવીર સૌને માટે કલ્યાણકારી બને એવી શુભકામના હું તિથલથી પાઠવું છું. જય હો જય હો જય હો મહાવીર સ્વામી પ્રભુનો જય હો.